0: નામ સંગ લમથાન વારો
1: સેવારો યેરી નોગેનલો હાદાંમી
0: નામ સંગ અને ખેમલા ખેમલામાં હામો આવાંગે નિશુમ છે યુખે આબરે વાં પેલી ફાકા ગણું
1: અંગા નમસંગ યાથું અંગા આલુ બિલ્ડિંગ એન્ડ હાઉસિંગ લોકો અંગ્યામ જો યામ બક ચોકુંલા યાખા આબાંગ બે બિરિંગ યુકપુંગ નામગેન છોકિમ
0: નામસાંગ આદાંબારે કન હિમસાપચો વેલે થીબી આદાંબારે કલે પાંદામાં થી આરે સુમવા કન પાંદાસી યુખે આબરે વાં ખેમલાવા ખેમલામલુમાં યુખે આબરે વાં પેલી ફાકા
1: સાઈબા લાંબા આર્કિટેક્ચર નેપાલી લાંબા બાસ્તુ કાલા મેમેતુ યાક્તુંગ લાંબા હિમ સાપ્ચો મેમેતુ અંગા આરાગી હિમ સાપ્ચો યામ્બે ઇન ઠીક નિંગ કેસિમ્બા નુ આશિરા કેદાંબા યામ દગેન રો હિમ સાપ્ચો કેજોકપા યાપ મિન સાઈબા લામ આર્કિટેક્ટ મેમેતુ નેપાલી લામ બાસ્તુકાર યાક્તુંબા લામ હિમ સાપ્ચો સાંબા મેમેતુ ચુકમુક લાંબા હિમ સાપ્ચો મેપમા નાબેન જંગહિમ હા ચોકમાયા તેનલે નાવા ચોકમા સામને ગેનલો પાંગ્યમ્બા મના હારે મે તુ હિમ સાપચોનું ચેંગમવા લથીકે કેરબા મે બાતુ કર હિમ સાપચોનું ચેંગમવા વેવેશી કન્હા ના કના મેને કાકપા મે બોંગનેન હિમ સાપચોનું ચેંગમવા સી ઠીક યાંગલે પ્રિન નેપમાંગ લેપસાંગબા કુયાસીરો નેપમાંગ લેપસાંગબા કુયાસી મેને લામદેંગબા પોંસી કુચિંગલે લાગી ઠીક જંગહિમિન મનારેન થક્યામ પોખેલે મેન હિમસાપચો રે કુઈત ખેન થક્યામિન આકેદાંગબા નિદાપલા પોં આકેદાંગબા ઈપમા પોં યામ ઘો ઇક્ષાખાંબેક નું આખેરિક પાયમ પી સિંગમા પોં ચેંગમવા રે ખેન જંગહિમલે થક્યામિન યેપસુ મુનપાંગ ઘુ હનાંગ સેપીબા નાઈ બેકો યામબક ચોગુ હિમસાપચો ઠીક પારે થકવા મેપ મના ચિગોકવા નિગોબા હતનિન નસાનવા આબી કન નેપમા જાંગ તંસી આંગરક ઠીક નોબા કેજમ્બા જંગહિમ પોંગમાસુક હિમસાપચો મેપમા નાબિન મના હારે હિમચોકમા ભેલે ઓમેપ મેલે નોબા હિમ નીકદા પારક હિમચોકમા ફાંગ મે ઇતુ કર હિમચોકમા ભેલે ખેન તેનિન ચોકમા કેબાંગબા સામને ગેનલો મનારેન ઇતનિમરેન કુઈ ચોકમા કેબાંગબા સામને ગેનને હિમસાપચો મેમેતુ જંહિમ ઠીક હિમસાપચો પોંગ ખેલે નિંગવા ઇપસિંગ ચોકમા આબાંગ ઇપમા આબાંગ નિંગવાસો ચોકમા આબાંગ સૂતના ચોકમા આબાંગ વેનુ કાઈ તંગઝુમ ચોકમા આબાંગ ખેનહિમલે યા જંહિમલે નિંગવામો ઇપસિંગ ચોગુ આબી ઇલેરો ખેનહિમિન હિમસાપચો મેપમા સુક્તેત કુસિંગલે લાગી સુખિમ્બા માંહિમ કુંભારેન યામ્બેમો ઇપમાસી હેકેલે આની માંહિમો અલાતિલે યાંગનિમ્બા નાઈ બેકમો અની ઇકલાહા ચુકસા અજોગુમ અની યાયાકાંગ મસુઆંગ લાંગ આઘેક અની સનારુંબા ઇતનિમ નામ્યામ્બા ઇતનિમ અજોગુમ ખેન ઇતનિમ વા પેદાકુંબા ઇપસિંગિને હિમસાપચોરો વે પાન થેવા ભેલે થક્યુ દિમ્બા યાકથુંગ હિમલેન યામ્બેમો ઇપમેલે તગી ચેયાંગ ધોક હિમિન ચાંગ ધોકમા લાગી રક હોપતે ખેમ્મો મિહાલુંગ કરબિંગ હિમસયંગ મેયુંગેરા તાજેંગ મેજોગે ખેદાહા મેજોખે ચુંજીએમલે સોરિક યેમ મેદેશે ખેન યેમલે મનારિન કાઈમો નાવાઈત ચુક્ત્યાંગ વયે ના કના તાજ્યાંગ મેજોગે ખેદાહા મેજોખે ચુંજીએમલે સોરિક યેમ મેદેશે ખેનતેનલે મનારિન કાઈમો નુઈ તાબીરે ખેલે સા હિમ સાપચો યાંગ વારેન ચિગોંગનું ખાંબો યાકમા રકમેન ઇમ સિંગ વારક મેનાંગ કલ્લે મેંચમ યાપમીરેન હિંગમનરેન ચિગોંગ ચોકમારો
0: আমার নুয়া পাঞ্জে কি কো আবরে নগেন নাসাং আদাং বে হিম সাপচো সামনি গেলে নাম বে মু আদাং বারেন কেরক উলে পয়ম পোসাম ওয়া থিওয়া ইলা কন পান হে মং ইউ খাবরে না
1: আঙ্গামো ইয়াংনিমওয়া মেনচম ইয়াপমি হিমসাপচো পোংমা তগি ইয়াংনিমওয়ান কেরেক নুলে ইয়াম্বা হিমসাপচো সাম্বা হয়ে ওয়ানাম ইসিক ইয়াংনিমওয়া পুসা হারে আবাঙ্গে পুহাপ মেজোগে খাওয়া মাহারে নিংওয়া কেমাবা পায়েম সুম্বো দিম্বা নাই বেকপা খাওয়াহিম মেজোগে থা বা শিখছেম বাহারে खाम्बोक्वा मेजोगेले याङनिम्वा नाइबेको गुगोमेन तेतनाम्बा फोगप केबोङबा मेजोगे थक्साहारे आङ नामगापवा यमगुम्बा सेपसिङवा मकमकवा गुगोवा चाहाबा चिगोकवा कुसिङ मेनितु तगिबा मेनसम यापमेहारे यामनिङवा इन निङवा मेबिरु आङ ओ मेमेतु अकेरिके हिम साप्चुले कुहेक सिंह पोखे अनिगे थाबा युमा हारे वायम वाहित नामलेन हाकलुंग वा नाइबेको कुसांग मेई तुआंग मेवाये खुनी लुंग खाम सिंह फालेलक फारेन सामंग परिपा खाम्बु मेजुगुआंग मेयुंगे ह्यांग बेले खुनी वाहिक नाम सामसुरित नु कोकमा तेनगप हारेन वानाम हा कुसिंग मेनी तुआंग मेवाये अखेल येमले अनि पांगेम्बा वे ना लाजे दुबई सिंगापुर हिंगबांग याकपा एन एन रेन जंग हिमहा हेकदांगबा अनि कनाबा साक्तिम थकिदिम्बा वनाम नु तंगबी मेदोंग नेनबी था इंग मेजोके नाबा हेकेबा जंग हिमहा चोकमा निंगवा अजोक हिम सापचो कुबे सुम्बुदिम्बा पेरादिम्बा अतिमो खा खेबमोबा खाम्बेक या खाम्मो मेन्चम याप्मी हिंगमन लाम्बा कुजोक सिंह अतिमो मेन्चम याप्मी केयुंगबा तेन लम्बा दो केबोंबा वाबुन पोंगमा लब माना पेरादिम्बा नु सुम्बोदिम्बा हिम साप्चो पोंग
0: अम्बग्र यरी नुगेन कन के दोंग मनुगन व पान वर्ष अल यमवा नमसंग दंग बे कन कोयम व हिम साप्चो रियम बे मथि पामो आइला
1: कोयम बा सुमा जिमो हिमिन पांगबेन बा ओगा पिबा चोकमा ओमेप मेले नु बारक पोक्यांग अखेन पेक खेमोरक निंगवा केबी बा आवा कर हिम साप्चो रेन सामजिक तांगबा रे मेबातु इसिक हिममिन इत निंबा नु निलिंग वाबा आंग हिमचोक मेप मो वा ठिकपा मिंग वाबा सामजिक तांगबा ठिकन यामबे मो केई पयामी वये खुने कुमिंग गैस्टोन बाचिलार्ड मिंग लाबा हिम साप्चो वाबा निंगवा केई पामना हनांग सामजिक तांगबा ठिकले नुबा सापन साप्तुंगां वे खेन सापन ले कुमिंग द पोइटिक्स ऑफ स्पेस वे कन सेपन मो पातुंगां वा हिमले अनिगे सेपमांग निंगवा सो हिंजा येम्बा वानाम लेन इचिंग हा केरे के फोजम चोगुंगां वा कुभा येम ठिक ताजीबा याकफांगले कुयेम्बा नामयाम्बा सिक्चिम्बा याकफांग नुले ठिक चुक्सा ताजीबा याकपांग दिन पेरा दिम्बा पोंग पेदाकुंगबा हिंगवारे तिम सेबा पोंग खेले चोगुले हिम साप्चोरेन अबांगे थिपसेंग वामु हिकलुंग वाबा नाई बेकमु काइरे तंगजुम वा
0: नामसांग आदंग बारे ककरे हिम साप्चोरे पांदम यरे रे नेही न्युवा बपान कि खुआब्रे खेमला बा खेमला मारे कुसिंग मेनि तु इला मेबे हिम अबांगे चोकमाले मेनोने मरसा हिम साप्चोरे निसाम लम्बा चोक मेले यरि नुबा पोंगिरबा कुसिङ अनि तुमै ओकेरी नु नुबा नमा किउ खाग्रे नुबा नुबा पानहा थाइङा किउ खाग्रे आयु खुम्बा यरि नोगेन तोलिग्र सेमुइ लारिगे सेमुइ नोगेन लो नमसाङ
1: अंगा लम्बा नुवांग यरि केरि नोगेन तोन्ना कंग लम्बा हिमसाप चुरिन पान्दा रक मेवये यमो अंगा वे हिमसाप चुरिन पान हेपमो येक पा निसामीबा पानहा तारुंगां ताआरो एनबा लागी कम्बामो सेमुई ला आर पत्ता सेमुई केरेको नुगेनलो सेवारो
0: नमसंग आदंग बाओ यरेरी नुगेन सेमुई सेवारो